ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આદરણીય મંચસ્થ મહામંડલેશ્વરજી, જ્ઞાનેશ્વર કુરુજી જોધપુર સે પધારે હુએ મહામંડલેશ્વરજી ઓર કપિલજી ફૂલપુરીજી, મહામંડલેશ્વર ફૂલપુરીજી મહારાજ, રાજેન્દ્રપુરીજી ઓર યહાં કે સભી અધ્યાપક વૃંદ આયે હુએ, હમારે અતિથિ ઝુમરલાલજી ઓર સમસ્ત વિદ્યાર્થીગણો, આજ કે શુભ અવસર પર આજ દ્વાદશ જ્યોતિર્લિંગેશ્વર મહાદેવ કા દ્વિતીય પાટોત્સવ કો હમને મનાયા હૈ ઓર બડે ધૂમધામ સમારોહ પૂર્વક મહાદેવજી કા અભિષેક કરતે હુએ હમને ઉનકા શુભારંભ કિયા હૈ ઓર દૂસરા પાટોત્સવ ઇસકો હમને બનાયા હૈ. ઇસકો વર્ષગાંઠ ભી કહેતે હૈં ઓર વાસ્તવ મેં ઇસકો પાટોત્સવ ભી કહેતે હૈં. પાટોત્સવ કા અર્થ હૈ પાટ કા મતલબ ખોલના ઓર ઉત્સવ કા મતલબ સેરેમની, ઓપનિંગ સેરેમની પાટોત્સવ. તો હમને મનાયા ઇસ અવસર પર મેં અપને દો શબ્દ આપકો, ક્યું ચૂંકિ વિદ્યાર્થી હમારે સમક્ષ બેઠે હૈં ઓર ગુરુજન હમારે સમક્ષ બેઠે હૈ, તો એક છોટી સી બાત આપકો કહેતા હું. આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, ક્યોંકિ સ્વામી મહેશ્વરાનંદજીને દૈનિક જીવનમાં યોગ કી પરંપરા કો સ્થાપિત કરતે હુએ હમારે દેશ કે સાથ સાથ સંપૂર્ણ વિશ્વ કો ભી અપની એક શિક્ષા દી હૈ. દૈનિક યોગ કે સાથ સાથ આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, આહાર કો શુદ્ધિકરણ કરને કે લિયે ઉન્હોને બલ દિયા. હમ ભારતીય લોગ ભી આહાર શુદ્ધિ રખતે હૈ ઓર આહાર શુદ્ધિ રખની ચાહીએ. ક્યોં રખની ચાહીએ? ક્યોંકિ આહાર સે હમારા મન શુદ્ધ હોતા હૈ. આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, સત્વ કા મતલબ હમારા યે શરીર, ભૌતિક શરીર. હમારા જૈસા ભોજન હોગા વૈસા હી હમારા શરીર હોગા. ઇસલિયે આયુર્વેદ મેં સુશ્રુત ને બડે બડે ચરક આચાર્યો ને આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. અગર હમારા યે સત્વ હમારા શરીર એકદમ અચ્છા હો જાયેગા, પવિત્ર હો જાયેગા, તો હમારે સ્મૃતિ જો જિનકો કહેતે હૈ મેમોરી, સ્મૃતિ યે એકદમ સ્થાયી રૂપ સે હો જાયેગી ઓર જો ભી હમ યાદ કરેંગે વો તત્કાલ હમ પૂર્ણ રૂપ સે ઉસકો યાદ કર પાયેંગે. સ્વામી વિવેકાનંદજી કા એક છોટા સા ઉદાહરણ દેતા હું. વો એક પુસ્તક કો આગે સે પઢના પ્રારંભ કરતે થે, પીછે તક પઢે બિના ઉસ પુસ્તક કો છોડતે નહીં થે, ઓર ઉસકો પૂરા પઢ કરકે ઉસકા પૂરા પૂરા નોલેજ ક્યા હોતા હૈ વો સ્વામી વિવેકાનંદજી કો તત્કાલ જ્ઞાત હો જાતા. ક્યોંકિ આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. તો બચ્ચો હમે